0: ભાઈ કૃષ્ણ પ્રત્યે અનેક વાર
1: હરી હરી
2: તોતે નૂરી નૂરી મુહી તોતે નૂરી નૂરી મુહી
0: રાધે રાધે રાધે